0: વેલકમ બેક ટુ સ્ટડી મશે દાદા મને વાસ તુમ મને વાસ ઓર એસ સુબિલ ગુજી રસુ તાસ કોલ પે લેકે બંદી ગુરુ સુખ દે રસર અસલામ અલયકુમ વાલેકુમ સલામ કે
1: નસલામ
0: અલયકુમ વાલેકુમ સલામ છે શેઉસ લાખ લાખ શુકર દે જમા દ ફેન દુઆ ગાની દી અસલમ મલિક પ્રોગ્રામો કે બધા નોરી છે કે નોડી જાતે મસીદારી દી નો બહાદર તપલી કે વાસાદ છે
1: કબૂલ દી اخر بجور توان شي جي بجاري
0: هاي هاي دير شا
1: بادشاهي اوكرا نند حسن پتخت ناسي
0: بادشاهي اوكرا نند حسن پتخت ناسي
1: بادشاهان دا ملنگان شي جي بجاري
0: ها دير شا
1: زخو پتخلا گرزيگم وائم خير دا
0: زخو پتخلا گرزيشم وائم خير دا
1: ખુશાલ છે
0: અસલામ અલૈકુમ જી જી અસલામ અલૈકુમ
1: ઓડિયા દુબારા વક મુતલી ભાઈ છે ભાઈ આ સિકલ પ્રોગ્રામ કે એક તે ફળ જવાન છે ખબર કે
0: સઈદ સઈદ સડીર મનન ખુર ખુશાલ છો બીઓ હડીર મનન છે થેન્ક યુ બલકે લર્ત બોવીર શુ અસલામ અલૈકુમ
2: વઅલૈકુમ સલામ મિરઝમાન
0: ચોકીદાર મિરઝમાન ચોકીદાર સાહેબ સડમાશે
2: બરાબર તો બી એસ સી સરંગે
0: માશાલા માશાલા માશાલા ગુરત સરંગે છે જોડી યારાનો દોસ્તાનો પછી ખબર એવું ધડકે દે વર્ગડે થોડે થોડે સમજ આની થોડી થોડી સમજ આની હસી મેં તેકો આ ગયા હસી તું ખફા હૈ ના હસી
2: નહીં
0: હા દોસ્તો તે ખફા નહીં હસી
2: નહીં
0: નહીં ખફા નહીં આસર શેર દેના તું પેશ કરે ને હસી મેને કહા કે તી ગયા તે કો હસી હા
2: તેરી સુરત નિગાહોં ફિરતી રહે ઇશ્ક તેરા ફતવા હૈ તો મેં ક્યા કરું
0: વાહ વાહ દેખ
2: જબ ખુદા રૂઠ જાય તો સજદે કરું જબ સનમ રૂઠ જાય તો મેં ક્યા કરું
0: વાહ વાહ વાહ દેખ
2: એ બિયાદે
0: બિયા ઈવી ગાલ હૈ ના
2: હા
0: એ તું આડી નાલ જો લડકે હૈ ના વો આજ મેં કો આગ્રહ કે યાર એ આધી રાત કો નારે લગે દેને છે કે જિંદાબાદ જિંદાબાદ એ ક્યા કરે ને વધે એમ છે
2: નહી નારે નહી મરેન્દ્ર
0: યાર તું ઓતે કોલ પતા કરે છો ને છે ઠીક છે બહુ બહુ શુક્રિયા છે
2: તે પૌલા ભાઈ તો સલામ તે મુબારક શહેર અને ઓલ દે ઉંદી મુબાઈ હું કુમાર
0: وعلیکم السلام سی
2: تے
0: کو سلام تے عمر داؤد کو سلام تے عمر داؤد کو بھی سلام دے چنا ہاں
2: داؤد کو سلام تے
0: ایکو سلام ایکو کون کو
2: ٹھیک
0: ہے تے مطلب کو بھی سلام دے چنا
2: ہاں نمر سلام کو سلام
0: ہاں ہاں ایسا نہ کہ وہ ناراض تھی سینہ توڑے نہ ہاں
2: بالکل
0: اوکے اوکے جی اوکے جی شکریہ سی تھینک یو جی تھینک یو سی